0: આવેલા આરપીએસસી વરિષ્ઠ અધ્યાપક ના 6,500 ઓહદા માથે ભરતી સારું પરીક્ષારો કાર્યક્રમ જારી કિનો પ્રદેશ કઈ હલકા માય લૂ રો કોપ શ્રી ગંગાનગર માય 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્જ કરી ચ્યો ઈસાગી પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર
1: FM 102 और 103.6 मेगाहर्ट्ज और मीडियम वेव 212.31 मीटर यानी 1413 किलोहर्ट्ज पर आकाशवाणी कोटा बूंदी का ये चंबल चैनल है। संध्या के 7 बज रहे हैं। अब हमारे ग्रामीण श्रोता सुनेंगे अपना कार्यक्रम चौपाल।